પહેલા પ્રણામ શિવસોલી દગડ્યો, આપન ટ્યુન કરી આકાશવાણી એટલે 103.1 FM ભારતીય પ્રસારણ કા ક્ષેત્રવાસીય કાર્યક્રમમાં ઉત્તરાખંડી કાર્યક્રમ મેરી યાની વિનોદ બિસ્કી દગડી. યો કાર્યક્રમ આપતે ઓનલાઈન ભી ઉપલબ્ધ છે www.5bbi.com.au પર. અર દગડ્યો હમ જો છા અબ આગ્યો ત્યોહારો કા મહિનામાં, અર ત્યોહાર તો ખેર હમારા ઉત્તરાખંડ હોન યા દેશ કા ભી કે ભી કોણમ યા વિદેશ માં જક ભી કોઈ ભારતીય રહેન તો ત્યોહારો તે સભી ઉત્સાહિત રહેન ઇંતજાર ભી કરદન. ઓર યખ એડલેડ માં ભી કઈ કાર્યક્રમ હોણા છન, જન ગણેશ ઉત્સવ હોણ વાલ છુ યે મહિના. ઓર ગણેશ ઉત્સવ કા બાદ ફિર દિવાળી કી ધૂમ ધડાક રહેલી પૂરા શહેર માં, તો હર જગહ કખી ના કખી કોઈ ના કોઈ કાર્યક્રમ ચલદો રહેલું. એ સાલ 19 અને 20 સિતંબર તે એફએલ મેક્સ માં ગણેશ ઉત્સવ હોણ વાલ છુ, જેમાં લગભગ કરીબ 20,000 લોગ ઉપસ્થિત હોનન હર સાલ. એ સુભી એની ઉમીદ છે આપ લોગ ભી સબ યે માં જરૂર શામિલ હોલા. અર 7 નવમ્બર કો વીક કી હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા સાઉથ ઓસ્ટ્રેલિયા ચેપ્ટર દિવાળી ભી મનાવણ છે લગ્યું. વે માં જો ટિકટ હોલું $15 જો ટિકટ છે, અર અગર આપ ગેટ પર લેલા તો $25 કો છે, તો આપ તે ઓનલાઈન યુ ટિકટ બુક કર પડલું તબ જ્યાદા અચ્છો રહો. યે તો હોલી હમારા યે શહેર કી બાત, પર ભાઈ હમ છા ઉત્તરાખંડી, તો હમ આપણા જડો સી ભી જુડ્યા રહનો. આર હમારા જો વીર ભડ છન ઉત્તરાખંડી, જગહ જગહ જેતે આપણું નો કન્ના છન. હમારા ઉત્તરાખંડી વિશ્વ કા જે ભી કોણમ રહન, ચાહે ઓ ભારત માં છન ચાહે બહાર સી બહેર છન, બડી મહેનત સી બડી સિદ્ધત સી આપણા કામ કરના છન. તો એ કડી માં આજ મેરા મહેમાન રહેલા ભારત બિટિન, મેં હું કવારમ જરૂર આપતે બતાવું. પહેલી શરૂઆત કર દઉં કે લેકિન મેં માં ચંદ્રપત્ની કા ચરણો બિટિન ઓનો, ઓર માં ચંદ્રપત્ની કો અગર જયકારા ની લગાણ તો હમારું જીવન એથર ભી નહીં બઢ સકું. તો સુણા માં ચંદ્રપત્ની તે બંધ.